અમારે શાન, અમારી પહેચાણ, અમારે આપણે સિરમોરી સંસ્કૃતિ કશે. એટલો કે બાતચીત ઓર બી ખાસ બુણો, ક્યુંકિ તું સોબી કંઈ પતાવલા જ ફટ જ અમારી સિરમોરી સંસ્કૃતિ કી શાન, અમારા લોહિયા ઈંદે ખે જી આઈ ટેગ ભેટા, જીને લોહી સિરમોરી લોહીએ ખે દેશ દુનિયા દે જુએ સે પહેચાણ ભેટે, સમ્માન ભેટા ઓર સુરક્ષા ભેટે. ઓર યો બાતો કી તું સોબી ખે ભી બહોત બહોત બધાઈ હૈ. ઈંદે કેસા થી એટલો કે કાર્યક્રમ દે બાત લઉં બે ભારત સરકાર કી યોજના મિશન ઇન્દ્રધનુષ ગશ, ઓર બાત કોરબે જ મિશન ઇન્દ્રધનુષ કા ઓસો, કુસ કી તૈયે સરકારે એજે યોજના લ્યાએ ઓર કોબે લ્યાએ. તો ઇનુ ભદ્દી બાતચીતો લાણો શુણનો ખે, બાતે બાતે કે ગીતંગી કી ભાષો દે સિરમોરી ગીત શુણનો અરી, મિશન ઇન્દ્રધનુષ ઓર આપણી સંસ્કૃતિ ગશી બાતચીત લાણો શુણનો ખે, મુંરી જુડે ઓંદે રુઓ ઓર આનંદ લુઓ એકી સિરમોરી લોકગીતો કા.